쉐남바 위지땅 에제니 드무그냐도 거쳐제 된 거네. 이러면은 거디 아니한 특특 좀발라. 디 능네 조식그냐도 거 특판선냐는 제치니 그것 마이피냐도 거 츠크루도 거 티가 마드브니 냐마나 츠코 고니냐도 거 조나라 돈테 밤니 야 돈어 사무티 탐체 보양냐도 거 츠크 흐사울냐도 거 돈트코노 디드 혼데냐도 거 내가 거 던지는 숨치 송어 그게냐도 거 아리와 ती ये नाम बनाने नाटक का देने गुनेर ती का नाटक का जो खसर जगा कोल मगुनु को ने कस्तावाला जलवा जन कंटन कंगन नाटक ला कोल मैकला जी यंग लाला के नाटक का कोजुक सा तिमंग योगे जी ती का नाटक का जो वन जी के नोने अयंचन गायो लोटी को कोपातेर ते जो जोना ती इतर जो शिला नाम पर गखीग रिग्जोंग तला दिसे जरे सिवाता व आमजिले ता खुगन न को जोसो कला कने कमोज कला कने जको कुबा दिन न को जोना नंग तो सेना देवजिंग गिस न ता देवजिंग गिस को कमजिंग गिस न छछि कान तक तंग दैंबा ओ तेतर ग जोसल अन्न बर ग खि गजगुत गिले ता जेमाज ग कोले जोसे कला कने न को छख ग दि खति जेर शपा या जेर शपि न को जिसि अजगुत खतेला यतु तंजिन न कोंदे जेंटंग मोज कटीले तने ता यलते अरब त ठोखे तंगिन न कोंदे अजेंटंग थवा मंगपुग अजेने अलोसर तोने चेन जिले ता अलोटी तंग दम बी थोनिरवा अनदे अने शुक त खतेला न जकुगा शुक तोला निमर से पी थोनिरवा तम चपो अगवर से चिचिन न को तोमु ता कनिजना अन्यान तक न कोंदे अरगजोंग खोंदे नुग जिगो तोंत खुते जिजु ग छत न को दमो अर सम जिगो न को जर्नी इनजी हा ता ते तर गजो यमना अन्यान छ गर्ग पिया जान छु छेम बोली खटा छ गलानी छत न्योंस न जम अरंग नि मालूम न जीवी छोयम त थोरी नवा छ यम जी तंग जी सेवा तब ओजी तम दिन न को अलग तुम कर अनम गिन न को अन्यान छ गर्ग न्यान छ दे अन्यान छ गर्ग पान खंदे जान छु छेम बो गस को तम अ जान छु छेम बो दिग न ने अरंग खटा य Simuni langluge chi tba nyong zamzgda arang tang ka nyam bi nyaz ko ga alu ti tang dam ba di ta ta pon nyaz ko ga ji jiwer se chek choyo na ta khin nyaz ko dam uz chi ga na yi ji zamzg nyaz ko chi to ni yin chi ta di no na nyaz ko di tang chi is ko ga arang ga khsam tang ji wa gun gu ni ta dam uz nyaz ko ga nyan chik thik jin ba zg mang ko ra pa ni yin thik zile ta gompa jen chi nyaz ko jen la Dekhtir gu kog, ta gongpa jen chi jen zi dikab du khutay khujuri yunga ilan jenaz gu kochi maa kala. Gang tarchi nga jenaz gu ta gongma gu donjil sinchi tambo gu gu nangtun arim zinta dani di tartu gu yunga di chachi yaga zidan siga ta jenaz gu di gongpa jen tuk zinari. Sor gu nyan gu liwa nipin jiga dawaas uk. Ta shu gongri jenaz gu nyan gu liya nilpan du khundi damo jenaz gu arim zamzi gu ngoni jenaz gu shayla tsarsung zi. Tsarsung na Manang ne ta jigit shukula ka ne Varkhang uma jangsuk zin nyamjir thai jen mangpo Dami jangsa diwaandir gomjir shi chi arimchi khe zi Chitran jikhtan dana varkhang tang zi Ta ya Di jikhtan dana varimchi khang tang uma tang jangsa tang kara tang Gantrim la sukhwa aru ngari ya rikso chungchang zi ta Ngari rikdu khundi nina dukwa dhamu nina dukwa namara chukdu khuti chiga Dana la Riri lang ngarbi ruchil mandawa chiwa jindag zile Ta shungi ngarbi ngarchaga shukni jinozga kuchu origi chungari Wa varimchi khangtang, umatang, jangstitang, karatang, gantrabla sukha Duchukhi jinozga ngarchaga origi ne Ngarchi shukni jinozga origi dukhuti cha chungala Yinayga di riri ki jinozga kshayni la Di kuwa ringa ngarbi ruchil dukhundi mandawa zile Varimla varimchi jinozga chumatang Tee njina zhukwa xaani, dangtsi ba dangtsi chi njina zhukwa tamatang, tee xaani njila sukhwa. O mandawa zhinta, cikjir lakhin nyamjir mandawa taa iwiya nyangak cikjir mangpo yo pa cila zhungwari mani changgati zile. Ta cik debjir la njina zhukwa kuali, ta nyamjir mandawa tamu njina zhukwa jo cik la kana taa iwa. O chang mangna la, nyan cik njina zhukwa jir mangu tamu zhukwa zhukwa dee zhung matkna la yang, Lip tangbu wa namga logun jaypi chetu zile Tan di nyang shuklan jukar shaypi Di li tangbu wa
디 허마 타득 그 얼루구 디 제주고 던던 던진 송아가 송이야 남정서 지완들에 제타 던진 심지 송아가 디오 그 뒤에 능식을 하거나 차프린이나 듣고 하나 듣고 하거나 요 그 남정이나 듣고 뭐 하오클라 데 디누 듣고니다 이런 거 정상 권브르시나 아름치 냠저 나 듣고 땅 담비 냥이 그 조르슬라 큐른 지르와 임비 듣는데 단 데라와 그 지 예 얼음 와트 지가 그 정이 데 지 권그시나 얼음 빠진다 디 그냥 찍고 쇼도 고디야 냠땅 저와 나초땅 담비냐고 그냥 그 조르츠 고디 키어린 줄로 그 점창가 아냥가라 톰르 정츠는 샤프른도 비리 땅도 안암치 아라니 자 로티 땅더니 톰르 따라 파피 쳔이트라 아저시티스 고노 다 디 리 땅도 안 죽바보고 담제 보고 아른 거 로티 그 땅더니 톰르 니나스 건지는 던진 숨치 송아 지금 능시적 영 가요 타타바 담제 보 짜트르탈라 바빠진다 지금 최년 때때냐 그거 저실이 야 뒤통 멍거로 좀 긍틈샤빠 같이 해서 다 뒤통 멍거 와서 그러나 다 리리기냐 그거 뒤 허저리 리리그 최년 때냐 그거 멍거와 응고니 좀 긍틈샤 주도 호텔냐 그거 같이 그 아니서냐 그 허저리 담비 좀 이건 저거 저시 돈던 허저리 저르식 빠던 허저리 럭보 쇼나 허저리 찍는 때 저는 가히 시축발이 타직도 꽃도 보상 먹여와요 챔버린자 그이든 다 응이스니 나도 그냥 그 도대 지금 꿈에 아니야 그 단추 따봐 야 연애 나도 그 뜨무 그 지금 구정지가 하라 지금 전군 따봐 뜨무지나 누구 티까와 전시 또 지금 나 회가 좋지도 고티 나도 그 지금 절 시간이 지금 거니 다 특주를 나도 그 럭부즈 문주고 찬다 아니야 특그 특진 도군디 그 나가 아진 뭐가 지금 나도 그 시장 나라 대지 나도 그 아무 좋아 매지 이나 문안이나 그 후루가 찍은 지나가 근데 네이호의 중국은 가능한 지나 그 최후의 중국은 지나가 아직은 중국은 너무 따위냐 그 그것도 보는 거니 지나 그 시는 뭐지 대송 특질 찍기는 이나 좋고 오다 너무 어리리기는 거네 아 대가 나 조금 거니냐 그 전 스틸만 그래 지나 조금 그래 대나 그 근데 저는 지금 시에 찍고 그 양력 수치로이나다 아 조금 지나가 대비신 그 아 영 하나 조금 거니냐 그 스틸 지나 조금 봐 지나 전에 아, 내가 갔다지 메롱미 던들리 니니 빠츠기지는 돌 디비 츠치 셀슨도 지다 공근이나도 건데 뜨르가 다 셀레 차르송스 야, 다 만천능아 아니 어정이 지게 파숑 알로지 쓰는 천실라냔 츠거르가 비 몸츠르트 아즈그스 점나 경티 홍예는 직든 대영 총어 저름 안냠드스나라고 봐대 문근이나도가 총어 저저와 냠드스고라 저름 안냠드스나 지금 전전도 찍게 나 쪽 냠지로 만지 알아서 좀 땅으로 추위 어즈근 근처비 던질 해커 미롱 영운디 전트 문그 히든 가나치 나몽 이쪽 특주로 전웅근 그치기 토몽 잔치 잠초치 마글냔 츠가린친 노리든 아니야 바 멘시르 특히 전들 땐드질다 아니야 츠르 히니라고 쇼크이니라고 저운디 저그스 거든 저우친도 혼데 잠수 챔보는가 너를 못치니라도 걸랭근 조구나 야다 트렌드 혼데라 지겠단 질레다 와크치 츠스 잡한 군이니라도 고가 아 가무질레니라도 고한디 저 안행글란 지히 츠진나르 히어 군질스 고노 니가 니니 빠도 혼디 던진 심치 송하고 고른도 혼디 다 쳇레 차츠 냥큰질 허정난 바 네 총은 마몽 근처바 롱튼 링쿵거 고틀 롱튼거 거기 무 마도가 삼바 가루종이 아랑리 히초거 아냥글란 주힐리 땅부와 탐절라 판바즈가 종슬 지그 지그 이토안 돌레 첼라 남발라 츠그진을 키어 군질 지그 돈 종점증 오틀시니인다 이나영 나랑라 지톱거 히르부터 지 정톱거 yontina maagi shirna kuna shenu gu tonjina sunga ga xiji chanil tang xiji chakka iwa khwerju su su ga jina zuka chapar chi ariji ga guni toni chichin tonjina zuka chuli chuli chen namba zuka ngu thongni zi shen matkinu mchaka dili jina zuka dukhti tona nam toni thamche po xinji lukhti jina zuka nda tangni ya tomil xinji jina zuka xchon shi gu tangni ajan susu ga nangsi panchana nyukhsi itonu ga xchon ti minyo azga xiong yonu ga jina zuka xaqtagi nuga jimtsanga
다 첸나바 탄체 보고 공빠니